બિલકુલ, ચિત્રની વાત કરા તો દેખો, ચિત્ર તો વણી જઈ હે કપડા માતે, વાને સાથે સાથે કઈ તરહ રા કામ ભી હે જકા હુયા કરે. આપણે અઠેરા પરિધાન કો બોલ દો, ચાહે કપડા રો બોલ દો.